નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM. આજે તારીખ 26 મે 2026 ને મંગળવાર, વિક્રમ સંવંત 2082ની જેઠ સુદ 11, અને અમારી આજની આ પ્રાતકાલીન સભામાં હું વિરલ આપનું સ્વાગત કરું છું.

0: ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર એકમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાત લેશે. સિક્કિમમાં તેમના રોકાણ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અનેક સ્થળોની મુલાકાત લેશે.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ સિક્કિમ યાત્રા કે પહેલે દિન દેવરાલી મે નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિબેટોલોજી કા દૌરા કરેંગી ઓર ગેંગટોક મે મહિલાઓ કે લિયે પિંક બસોં કો હરી ઝંડી દિખાયેંગી. કલ વો નાથુલા કા દૌરા કરેંગી ઓર સાથ હી ગેંગટોક મે સિક્કિમ વિશ્વવિદ્યાલય કે દીક્ષાંત સમારોહ મે ભી શામિલ હોંગી. અપની યાત્રા કે અંતિમ દિન રાષ્ટ્રપતિ મુર્મુ ગેંગટોક કે પલજોર સ્ટેડિયમ મે સિક્કિમ પુલિસ કો પ્રેસિડેન્ટ ઓફ इंडिया के पुलिस कलर मेडल प्रदान करेगी. मानस प्रतिम शर्मा, आकाशवाणी समाचार, गैंगटॉक.
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर नवी दिल्ली में क्वाड विदेश मंत्रियोंनी बैठकनी अध्यक्षता करशे. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશ મંત્રી તોશીમિત્સુ મોટેંગી અને અમેરિકાના સેક્રેટરી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેશે. મંત્રીઓ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ક્વાડ પહેલ પર પ્રગતિની સમીક્ષા કરવા અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં તાજેતરના વિકાસ અને પરસ્પર ચિંતાના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચિંતન કરવા પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે ક્વાડ વિઝનને ધ્યાનમાં રાખીને મંત્રીઓ ગયા વર્ષે 1 જુલાઈના રોજ વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી ચર્ચાઓ પર પણ આગળ વધશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રીઓ ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. અમેરિકાના સેક્રેટરી માર્કો રૂબિયો આ મહિનાની 23મી તારીખે ભારતની 4 દિવસની મુલાકાતે માટે આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: इस साल क्वाड विदेश मंत्रियों की बैठक ऐसे समय में हो रही है जब विश्व भर में अनिश्चितता का माहौल है और पश्चिम एशिया में संकट गहराया हुआ है. इस समूह के मौजूदा अध्यक्ष के तौर पर भारत इस बैठक की मेजबानी कर रहा है. क्वाड देशों ने दुनिया की भलाई के लिए मिलकर काम करने और एक ऐसे खुले, स्वतंत्र और समावेशी हिंद प्रशांत क्षेत्र का समर्थन करने का संकल्प लिया है जो समृद्ध और मजबूत हो. क्वाड ने एक सकारात्मक और व्यवहारिक एजेंडा अपनाया है जिसमें स्वास्थ्य सुरक्षा, जलवायु परिवर्तन तथा उभरती टेक्नोलॉजी और क्षेत्रीय देशों की समुद्री क्षेत्र जुड़ी जागरूकता को बढ़ाने जैसे समकालीन मुद्दों तथा चुनौतियों पर ध्यान केंद्रित किया गया है. सुपर्णा सैकिया के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: केंद्रीय गृहमंत्री अमित शाह आज राजस्थान में बीएसएफ ने सांचू बॉर्डर आउटपोस्ट की मुलाकात लेशे जहां तेओ सुरक्षा दलों कर्मचारियों साथ बातचीत करशे અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. બપોરે તેઓ બિકાનેરમાં સરહદી વિસ્તારમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા સાથે સુરક્ષાદળોના કર્મચારીઓ સાથે વાતચીત કરશે. શ્રી શાહ ગઈકાલે રાત્રે રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી આગામી થોડા દિવસોમાં ભારતના સરહદી વિસ્તારોની મુલાકાત લેશે અને સુરક્ષા સંબંધિત બેઠકો કરશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએ એરલાઇન્સ માટે એક માનક સંચાલન પ્રક્રિયા જારી કરી છે. ડીજીસીએ જણાવ્યું હતું કે યુગાન્ડા અને કોંગો સાથે કનેક્ટિવિટી ચલાવતી એરલાઇન્સે મુસાફરોને ઉતરતા પહેલા સ્વઘોષણા ફોર્મ ફરજિયાત ફાઇલ કરવા અને એકત્રિત કરવાની ખાતરી કરવી જરૂરી જણાવી છે. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ ગોંડાલા રોપવેમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે 65 કેબિનમાં ફસાયેલા તમામ 300 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેબલ કારના 65 કેબિનમાં 300થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા, જેમાંથી કેટલાક જમીનથી લગભગ 500 ફૂટ ઉપર લટકતા હતા, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિત પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જો કે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરી તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી લેવાયા છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ડોરીમલમાં સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન શેરુવાલી શરૂ કરાયું છે, જેમાં આ વિસ્તારના ગાઢ જંગલોમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા સર્ચ ઓપરેશનના 4થા દિવસે પણ સુરક્ષા દળોએ ગોળીબારી વચ્ચે આતંકવાદીઓના એક ઠેકાણાનો નાશ કર્યો હતો. આ છુપાવવાના સ્થળે ખાવા પીવાની વસ્તુઓ, ઠંડા પીણા, પાણીની બોટલો, કપડાં, બેગ, પોલીથીન કવર વગેરે મળી આવ્યા હતા. સુરક્ષા દળોને લોહીના ડાઘ પણ મળ્યા છે, જે કદાચ આતંકવાદીઓના હોવાનું જણાય છે. જેઓ દળો દ્વારા હુમલો કરવામાં આવે તે પહેલા ત્યાં છુપાયેલા હતા. શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સેના પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફની સંયુક્ત ટીમે શનિવારે આ વિસ્તારમાં મોટા પાયે

0: ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના સાઉદી અરેબિયા સહિત ઘણા દેશો માટે અબ્રાહમ કરારમાં જોડાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. અબ્રાહમ કરારમાં મધ્ય પૂર્વ માટે સંભવિત ઐતિહાસિક ઘટના ગણાવી છે. તેમણે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન અને બહેરીન સહિતના દેશોને આ કરારમાં જોડાવવા વિનંતી કરી. બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત 2020માં કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ દેશ હતા. અબ્રાહમ કરારે તેમના પહેલા કાર્યકાળમાં અમેરિકાની મધ્યસ્થી દ્વારા કરવામાં આવેલા કરારો છે, જેનો ઉદ્દેશ્ય ઇઝરાયેલ અને અનેક આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાનો છે. ટ્રમ્પે કહ્યું કે આ કરારોએ ભાગ લેનાર રાષ્ટ્રોને નાણાકીય, આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનાવ્યા છે. દરમિયાન ઈરાને કહ્યું કે અમેરિકા સાથેની વાટાઘાટોમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ કોઈ કરાર ટૂંક સમયમાં થવાની શક્યતા નથી.
1: मीडिया रिपोर्ट्स के अनुसार ईरान ने कतर में लगभग 12 अरब डॉलर की अपनी जब्त संपत्तियों को तत्काल जारी करने की मांग की है. माना जा रहा है कि यही मुद्दा दोनों देशों के बीच संभावित समझौते की दिशा में सबसे बड़ी बाधा बना हुआ है. ईरान के विदेश मंत्रालय ने कहा है कि मध्यस्थों के जरिए हुई वार्ताओं में कई मुद्दों पर प्रगति हुई है, लेकिन अब भी दोनों पक्षों के बीच कई बड़े मतभेद बने हुए हैं. इस बीच अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने बातचीत से जुड़ी नई शर्तें सामने रखी हैं. हालांकि राष्ट्रपति ट्रंप ने कहा है कि वार्ता सकारात्मक दिशा में आगे बढ़ रही है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से शशांक कुमार.
0: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને બોટને નિશાન બનાવીને સ્વબચાવ માટે હુમલો કર્યા છે. સેન્ટકોમના પ્રવક્તા હોકિન્સે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં મિસાઇલ્સ લોન્ચ સાઇટ્સ અને ખાણો તૈનાત કરવાના પ્રયાસ કરતી ઈરાની બોટને નિશાન બનાવવામાં આવી હતી અને ઉમેર્યું હતું કે યુદ્ધ વિરામ દરમિયાન સૈનિકોને બચાવ કરતી વખતે અમેરિકી દળ સંયમથી કાર્ય કરી રહી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયાએ દેશભરમાં ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ઈરાની અધિકારીઓએ 87 દિવસથી વધુ સમય માટે સમગ્ર દેશમાં લગભગ સંપૂર્ણ ઇન્ટરનેટ સેવા બંધ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલ 2026ની ફાઇનલમાં રમશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
2: આજના તમામ અખબારોએ પેટ્રોલમાં ભાવ વધારાના સમાચારોને મુખ્ય હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ધુમાડે બળતા પેટ્રોલ ડીઝલના ભાવ 100 રૂપિયા પાર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, મોંઘવારીની 7.5, પેટ્રોલ 2.61 અને ડીઝલ 2.71 રૂપિયા મોંઘુ. સંદેશ લખે છે, 10 દિવસ ચોથો વધારો, પેટ્રોલ 100 પાર. અન્ય હેડલાઇનમાં દુઃખની વાત, એનટીએ ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ ના લીધો સુપ્રીમ. ઇઝરાયલ સાથે અબ્રાહમ રેકોર્ડમાં ઈરાન સામેલ થશે, ટ્રમ્પનો દાવો જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે. વિદેશમંત્રી આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી આજે રાજસ્થાન BSFની સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રોપવે કેબલકારમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: फैंटास्टिक फन फॉर फैमिली
1: 101.1 MHz सूरत FM।
2: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત FM। જાણી લઈએ આજે દિવસભર પ્રસારિત થનારા મહત્ત્વના કાર્યક્રમોની રૂપરેખા ઝરોખામાં।

સવારે 9:30 આપ સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે નિર્માતા નિર્દેશક કરણ જોહર પર. ત્યારબાદ 10 આપ સાંભળશો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીક.

બપોરે 12 વાગ્યા અને 5 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. તો સુરીલા સફરને આપ માણી શકશો બપોરે 1 વાગે. સદાબહાર નગમે આ કાર્યક્રમને આપ સાંભળી શકશો બપોરે 2 વાગ્યા અને 35 મિનિટે.

સાંજે 4 વાગે પિટારામાં આપ સાંભળશો સેલ્યુલોઇડ કે સિતારે અંતર્ગત બાંસુરી વાદનમાં પારસનાથ સાથેની વાતચીતનો પહેલો ભાગ.

રાતે 8 વાગે હવામહલમાં આજ આપ સાંભળશો યાદો કી પરછાઈ, જેના લેખક સુરેન્દ્ર ગુલાટી અને નિર્દેશક દીનાનાથ. રાત્રે 8 વાગ્યા 15 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

0: રાતે 10 વાગે આપ સાંભળશો છાયા ગીત અને ઢલતી જાહેરાત. આ કાર્યક્રમને આપ માણી શકશો રાત્રે 10 વાગ્યાને 30 મિનિટે. તો આ રહેશે આજે દિવસભર પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમો.
1: પપ્પા, આપો 3000.
2: કેમ ભાઈ?
1: મારી પોકેટ મની.
2: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
1: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
2: હે
1: હે નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
2: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
1: તમારો મોબાઈલ આવો.
2: લે લે.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
0: હવે સાંભળીએ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા સરકારની નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઇ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને ગઈકાલે મોડી સાંજે મહત્વપૂર્ણ પરામર્શ સમિતિની બેઠક મળી હતી, જેમાં વર્ક ફ્રોમ હોમની રજૂઆતો તથા રાજ્ય સરકારના આગામી પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. સરકારના વિવિધ સંગઠનો તરફથી વર્ક ફ્રોમ હોમ અંગે રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકાર દ્વારા આંશિક વર્ક ફ્રોમ હોમ સહિતના વિકલ્પો પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા, તેના અમલ અને અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં કેટલાક કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવે તેવા વિકલ્પો પર વિચારણા થઈ. રાજ્ય સરકારના પ્રવેશોત્સવ સહિતના આગામી કાર્યક્રમોની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મી મેના કચ્છના સરહદી વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી ભુજ આવ્યા બાદ સંવેદનશીલ ગણાતી હરામીનાળાની મુલાકાત લઈ સરહદી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. હરામીનાળા વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ગૃહમંત્રી સરહદ પર તૈનાત સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરી સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવશે, તેમજ આંતરરાષ્ટ્રીય સરહદની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર એટલે કે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ઇંધણની અછતની અફવાઓથી નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. IOCL, BPCL અને HPCL જેવી અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ લગભગ દૈનિક ધોરણે સમીક્ષા બેઠકો યોજે છે. જે વિસ્તારો કે પંપ પર સ્ટોક ઓછો જણાય ત્યાં પ્રાથમિકતાના ધોરણે ટેન્કર મોકલવા માટે કંપનીઓને ત્વરિત સૂચના આપવામાં આવે છે. રાજ્યમાં ક્યાંય પણ ઇંધણનું અનધિકૃત વેચાણ કે સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રએ કડક સૂચનો આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે વાહનોની ટાંકીમાં ઇંધણ ભરાવવા અંગે કોઈ જ નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી. કૃષિ હેતુ માટે 200 લીટરની મર્યાદામાં અને મોબાઇલ ટાવર્સ માટે 1000 લીટરની મર્યાદામાં ડીઝલ મેળવી શકાશે. ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઉદ્યોગો માટે જે સાધનો પંપ પર લઈ જઈ શકાય તેમ નથી તેઓને છેલ્લા 6 માસના સરેરાશ ઉપયોગના આધારે ડીઝલ ફાળવવામાં આવશે. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઈ વાહનોની ખરીદીમાં વધારો થયો હોવાનું સુરતના ARTO અંકિત શાહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વાહન ચાલકોમાં પણ ઇંધણ બચાવવા અંગેની જાગૃતિ જોવા મળી રહી છે.
1: દેખા જાય લાસ્ટ એપ્રિલ મેં હમરે પાસ ટોટલ 987 વહીકલ થે. ઇસ સર અપ્રિલ મહિને મેં હમરે પાસ 2011 વહીકલ ટોટલ ઇવી રજિસ્ટર્ડ હુએ. મતલબ ઇવી કે રજિસ્ટ્રેશન મેં ઓલમોસ્ટ 100% જીતના પ્લસ હુઆ હૈ. ઇસકા મેઇન કારણ હમારે યહાં ધીરે ધીરે ચાર્જિંગ કા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હૈ વો બઢ રહા હૈ. ગુજરાત સરકાર હૈ અલગ અલગ ઇલેક્ટ્રિક વહીકલ પે સબસિડી ભી દેતી હૈ. ઇલેક્ટ્રિક વહીકલ મેં ખાસ કરકે જો ટેક્સ હૈ ઉસકા બેનિફિટ દેતા હૈ. પેટ્રોલ ડીઝલ વહીકલ હોતા હૈ ઉસમે ટેક્સ કા જો રેટ હૈ 6% કે હિસાબ સે લગ, જબકિ ઇલેક્ટ્રિક વહીકલ મેં ટેક્સ સિર્ફ 1% કર દિયા ગયા. માન્ય વડાપ્રધાન શ્રી કે અપીલ કે બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ કી જો રજિસ્ટ્રેશન કી સંખ્યા હૈ તાગાત હૈ વો ઓલમોસ્ટ હમારા ડબલ હો ગઈ હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABD ને ફોલો કરશો. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ મનપામાં ભાજપે બહુમતી મેળવી હતી. તાજેતરમાં પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાની બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા હોવાનું નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ કેશાવાલાએ જણાવ્યું હતું.
2: તાલુકા પંચાયત સીટમાંથી ચૂંટાઈ સર્વાનુમતે અમને બિનહરીફ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. મારી સાથે લલિતાબેન માવાદિયા છે, તેની તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, અને કેશુભાઈ વિણનભાઈ ઓડેદરા છે, તેની કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને હવે આવતા સમયમાં અમે બધા સાથે મળી અને ગ્રામ્ય વિકાસનો

0: વિકાસ થાય તેવા પ્રયત્નો કરશું.
1: અરવલ્લી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડ અને સાઠંબા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જ્યારે ભિલોડ અને શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા પર આવી છે. ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વઘઈ અને સુબીર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારને પ્રમુખપદ મળ્યું છે, જ્યારે આહવા તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખપદ મળ્યું છે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના મયુરી પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીલુ સિંઘા ચૂંટાયા છે. હાઇકોર્ટે ફોર્મ માન્ય રાખ્યા બાદ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી ચૂંટણીમાં મયુર પટેલ 31-7 મતે વિજયી બન્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કુલ 40 બેઠકોમાંથી 33 બેઠકો પર ભાજપ અને 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. મોરબીના માળિયાના હરિપર પાસે ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ દીવથી માતાના મઢ દર્શન કરવા ગયેલો પરિવાર દર્શન કરી પરત ફરતા સમયે માળિયાના હરિપર કેરાડા પાસે ટ્રક અને ઇકો કાર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં માતા પુત્ર સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ભારત સરકાર દ્વારા ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતીય ન્યાય મહાઅભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સબસે દૂર સબસે પહેલેના સ્લોગન સાથે જનભાગીદારી અભિયાનનો 19મીના રોજ વલસાડ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ધરમપુર તાલુકાના તિસ્કરી તલાડ ગામમાં આયોજિત જનભાગીદારી અભિયાન કેમ્પમાં પણ અનેક લોકોએ પોતાના ઘરઆંગણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. કેમ્પમાં પોતાના 1.5 વર્ષીય પુત્ર હર્ષિવ સાથે આવેલા બારોલિયા ગામના સુનિલભાઈ જણાવે છે કે હું બાળકને લઈને આવ્યો અને મારા દીકરાનો પ્રથમવાર આધાર કાર્ડ કોઈપણ ધક્કા વગર લાઇનમાં કલાકો સુધી ઉભા રહ્યા વગર બની ગયું, જે બદલ મને ખૂબ રાહત થઈ છે.
2: મારે છોકરાનો આધાર કાર્ડ બનાવવાનો હતો, હર્ષિવભાઈનો. એમનો આધાર કાર્ડ બની ગયેલો છે થોડીક જ વારમાં, અને મારે ધરમપુર લગી જવા પડશે. મારે સ્પેશિયલ નોકરી પર જવાનું રજા પાડવા પડશે, એને અહીંયા તારક જરાક વારમાં પતી ગયું. મારા રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. બીજી ફેરે આ કેમ્પ પાછો ફરીથી રાખે 1-2 મહિનામાં, બીજા લોકોનું બી કામ થાય.
1: આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલ 2026ની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. જ્યારે આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે. આગામી 31 મે સુધી રાજ્યનું હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25-28 મે સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, જ્યારે ત્યારબાદ તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળવાની સંભાવના છે. ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા 2026 અંતર્ગત પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવથરા જિલ્લાના ઉમેદવારો માટે પાટણ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ કેન્દ્ર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલથી શરૂ થયેલી આ પરીક્ષા 30 મે સુધી ચાલશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા સરકારની નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઇ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz
2: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM. સ્ટુડિયોની ક્લોકમાં સમય થઈ રહ્યો છે સવારના 10 વાગ્યાનો, એટલે કે આપના ચાહિતા અને માનીતા ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગનો, અને તે આજે તમારા માટે લઈને આવી રહ્યા છે નૈના રાજપૂત. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: गुड मॉर्निंग, गुड एफएम,
2: सूरत एफएम स्पीकिंग।
1: तुम्हारा नाम
2: शू?
1: पहला तुम्हारा लेडीज फर्स्ट?
2: ना, पहले आप।
1: पहले आप
2: करता करता आपणी ફોનિંગ પ્રોગ્રામની ગાડી નીકળી પડે છે।
1: ગાડી નીકળી પડે
2: પછી તમે હોની બેસી શકો ને હું ની બેસી શકો એમાં એમ।
1: ના, આપને એક ધ્યાન મૂકી દેજો।
2: કયું?
1: પહેલા આપ
2: એવું છે તે તમને વાત કરતા કરતા ગીત આમ હુંજ પડી ગઈ એમ।
1: હા, મારી ગોન ને મોમા।
2: અચ્છા
1: ભરતભાઈ બોલું।
2: જી ભરતભાઈ, કેમ છો?
1: હા, બસ કઈ નહીં, આ જમીને પડવાઈ રહ્યા
2: ભરતભાઈ ને બધી ગલીઓ ખબર, નાનપરા ની
1: માનપરા, ગોપીપરા મોટી ગલી,
2: બરાબર। નાના હતા ને ત્યારે ઉનાળામાં ધબુકા મારતા કે તાપીમાં?
1: બહુ મજા આવે તાપી,
2: હવે
1: પાણી આવતું નથી, બોલું ચાલ્યું પેલી બાજુ।
2: તાપીમાં નાયલા છો એમ ને નાનપણમાં?
1: હા, નાયલા તાપી નાયલા।
2: તે તરતા આવડે તમને બધું બરાબર?
1: ના, તરતા બરતા નહીં આવડે ભાઈ।
2: તો પણ નહીં,
1: સાચી દોસ્તા હતા અને લોકો આજે બીક લાગતી હતી એટલે નહીં શીખવા જતા હતા।
2: તો પણ પછી નાતા કઈ રીતે તમે નદીમાં? કિનારે કિનારે છબછબિયા કરી લેવાના, બરાબર। ચાલો ભરતભાઈ, બાકી બધું મજામાં ને એકદમ?
1: તમે નામ તો બતાવ્યું,
2: તો પણ હવે તમને ખબર પડી જાય, તમે સાંભળજો ને। વાત જ જોવી પડે ને, તો એની મજા કઈ અલગ હોય પાછી। તમારી પસંદગી નું ગીત, ભરતભાઈ આ તમારી પસંદગી નહીં, આ તો મારીઓ પસંદગી થઈ ગઈ।
1: ભેગી
2: તો હું પહેલે આ હા, ચાલો આવજો।
3: મુજે કુછ કહેના હૈ,
4: મુજે કુછ કહેના હૈ,
3: મુજે ભી કુછ કહેના હૈ।
4: પહેલે તુમ
3: દેખો, જિસ તરહ લખનૌ કે દો નવાબો કી ગાડી પહેલે આપ કરતે નિકલ ગઈ થી, ઉસ તરહ હમારી પહેલે તુમ મેં યે મસ્તી ભરે રુત ન ચલી જાય।
4: અચ્છા, મેં કહેતી હું।

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हेलो,
2: सूरत एफएम
1: स्पीकिंग। जी कौन बात करो छो? अवाज नहीं आव तो शू नाम छे? कौन बात करे छे?
3: हेलो,
1: हाँ जी कौन बात करे छे?
3: सूरत एफएम बोलो।
1: हाँ जी सूरत एफएम स्पीकिंग।
3: રુદ્ર
1: ને સાંભળવું છે એમ?
3: એને બહુ ગમે છે
1: ગીત, હજુ પણ એની વાત ચાલે જ છે રુદ્ર ની? ઓકે, કેટલા વર્ષ નો છે રુદ્ર?
3: 6 વર્ષ નો.
1: ને દીકરી મોટી કે નાની?
3: દીકરી મોટી, દીકરી 16 વર્ષ ની છે, એનું નામ પ્રિયા છે.
1: ચાલો સરસ, પ્રિયા અને રુદ્ર.
3: હા,
1: અને પ્રિયા અને રુદ્ર ના પપ્પા ને શું કહીને બોલાવો તમે?
3: વિમલ કહીને બોલાવો.
1: શિલ્પા ને વિમલ ની જોડી. ચાલો તો સંભળાવો આપને આ ગીત.
3: સારું.

0: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
1: સુરત એફએમ 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
0: કદી નહીં રહે તમારાથી દૂર.
1: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
0: હંમેશા તમારી સાથે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1.

શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
1: વાત કરીએ, બહુ પૂછેલા સવાલના જવાબ આપશે.
0: કેટલા વર્ષોથી કરો છો મુન્નાભાઈ આ કામ?
1: અમે લગભગ 6-7 વર્ષ થી. અમને
0: તમને કોઈ કહે ખરું કે મુન્નાભાઈ MBBS?
1: ના, કે ને હરીશભાઈ કે મુન્નાભાઈ કે. હરીશ છે.
0: ચાલો, મજામાં ને તમારી દીકરી?
1: હા, મજામાં છે.
0: સુરત માં જ લગ્ન કર્યા કે સુરત ની બહાર?
1: ના, સુરત માં જ લગ્ન કર્યા છે. કાલે આઠ ના જ આવી મારી બેબી.
0: ચાલો, સરસ. પિતા અને દીકરી નો કઈ કામ સંબંધ જ અલગ હોય.
1: ગાન મુકાવો છું, પ્યાસા સાવ નું મૂકી દેજો. મેઘાર મેઘાર
0: બહુ સરસ ગીત છે.
1: ચાલશે ને?
0: હા, ચોક્કસ ચાલે. નઈ, દોડે દોડે.
1: હા, આ કારીગર ને બનારા નામ કેવું તમને?
0: હા, બોલો બોલો.
1: હા, સુરેશભાઈ છે, જલારામભાઈ છે, પછી ઇન્દુભાઈ છે, ગણેશભાઈ છે, પછી અરવિંદભાઈ છે, પછી અશોકભાઈ, પછી જીતુભાઈ,
0: બરાબર,
1: કોમતભાઈ છે, એમના રજા પર છે,
0: બરાબર,
1: ફરતા ગયા છે.
0: કેટલા કારીગર કામ કરો બધા?
1: 10 કારીગર કામ.
0: જી મુન્નાભાઈ, તો સાંભળતા રહેજો સુરત FM.
1: હા, જો.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36209
1: 0261-22-36209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: હેલો
5: સુરત FM.
4: સુરત FM સ્પીકિંગ.
5: હા મેડમ, ગીત સાંભળવું હતું.
4: કયું ગીત સાંભળાવી? બોલો.
5: પેલું છે ને, સાવન કો આને દો.
4: કે ભર ઉનાળે વરસાદ ને લાવવાના.
5: વરસાદ તો, પણ આજે ફોન કર્યો છે.
4: કેટલી ગરમીમાં બધા લોકો પરસેવાથી નાય ને, તમે બધાને સાવન કો આને દો એમ પણ વરસાદ થી નવરાઈ દેવાના લાગે.
5: ગરમી
4: થી બધા નાય છે ને, એને રાહત આપવા તમે આ ગીત થી નવડાવવાના લાગે એમ.
5: શરીરમાં ઉતરે તો એ કામ કરવાનું,
4: મગજમાં ઉતરી જાય એટલે ઠંડક લાગે એમ. કોણ વાત કરો?
5: રાહુલ કુંડી બોલું છું. હું વાસદા થી વાત કરું છું.
4: વાસદામાં ક્યાં રહેવાનું?
5: અર્થિંગ
4: આપવા માટે ચંપલ પહેરીને કામ કરવાનું?
5: હા, એ તો બધા શૂઝ ને બધું પહેરવું પડે.
4: બરાબર.
5: ના, હાલે તો હું ઘરે છું.
4: પણ તમારું કામ તો એવું છે ને કે તમે કોઈ કંપની માં જોડાયા વગર પણ ઘરે રહીને પણ કરી શકો. કારણ કે આ કામ તમારું એક પ્રકારની સ્કિલ છે. અને જમાનો જ હવે તો સ્કિલ નો ચાલે રાહુલભાઈ. તમારી પાસે આવડત હોય ને કઈ કામ ની એટલે તમે પૈસા કમાવી શકો.
5: મારું મેડમ સોંગ સાંભળવાનો ખુબ છે ને, સોંગ તો ડેલી સાંભળતો હું.
4: ચલો, ખુબ આભાર. અને હવે તમે નક્કી જ કર્યું છે પરસેવેથી નાતા લોકોને સાવન વાળું ગીત સંભળાવી નવડાવવાના, તો ચાલો નવડાવી દઈએ હવે બધાને. સાંભળતા રહેજો સુરત FM.

0: हेलो
1: हेलो
0: जी सूरत एफएम कौन बात करो
1: कौन बोलो मैडम
0: नहीं ना बोलो
1: बस तबियत पानी
0: एकदम मजा ठंडू ठंडू पानी पिया करवानू
1: ठंडू पानी नहीं पीता मैं छाछ पी
0: हाँ छाछ पीवानी शरबत पिया करवाना
1: गर्मी में तड़को बो पर ठंडे लेना बाहर फरवा जवानू मोरा पर कपड़ू बांधी ना फरवानू बेटी चार बाहर निकलवानू नहीं जरूरत है तो निकलवानू
0: एकदम सच्ची बात बाहर निकलो तो तरबूज मुके आनू है फ्रीज में ठंडू करवा
1: तरबूज तो लाइए छे मैडम
0: એટલે બહાર થી પછી ઘરે જઈએ ને એટલે ઠંડુ ઠંડુ કાપીને ખવાય એમ
1: હા
0: તો એ સુરતીઓ તો બધી વસ્તુ ને મસાલેદાર બનાવી દે પછી તરબૂચ હોય કે ટેટી હોય
1: બરાબર
0: હિમાંશી ભાઈ ક્યાંથી વાત કરો
1: અમે બેગમપુરા માંથી દેવલી કંપાઉન્ડ નિવારણ અસારો અમારો ઉમિયા પરિવાર છે
0: બરાબર
1: જરીની સર્વિસ ચાલે અમારી
0: અચ્છા બાકી કામ
1: ચાલુ છે કામ ચાલુ રાખ્યું છે
0: કામકાજ બરાબર ને બધું ચાલો તો બસ તમારું કામકાજ આવી રીતે સરસ ચાલતું રહે એવી શુભકામના હિમાંશુભાઈ
1: બરાબર
0: હવે કયું ગીત સાંભળીએ બોલો
1: અમારે પેલો ગાયન ગામારું છે મેડમ

ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો.

0: દક્ષાબેન ક્યાંથી વાત કરો?
1: અમે અંબાનગર સુખે સર્કલ.
0: ત્યાં બહાર નીકળ્યા છો? ઘરની બહાર?
1: ઘરની બહાર ના, ઘરમાં જ છે, પણ આ કચરાવાળો શેરીમાં આવેલો ચાલે છે.
0: એટલે બધા અત્યારે આપવા નીકળેલા હોય ને?
1: બરાબર.
0: ચાલો તો શાંતિ ને કામકાજ માં.
1: શાંતિ, ત્યાં મંદિર છે.
0: અચ્છા,
1: આપડે તમે કામ કરીએ
0: તો કઈ નઈ, તો કામ આવે એમ કરી કરવાનું. ચાલો તો દક્ષાબેન, કયું ગીત સાંભળવું છે આજે તમને?
1: મારે ગાયન સાંભળવું છે.
0: કઈ, કોઈ પણ ગીત?
1: ના, તમે દૂર જાણ.
0: હજી રસોઈ બાકી તમારી? સુરત માં તો દાળ ઢોકળી ખાવાનું ચલણ વધારે રજા ના દાડે કે. તો દક્ષાબેન સંભળાવી દઉં આપને આપની પસંદગીનું આ ગીત. આવજો.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: સો ફ્રેન્ડ્સ, માણી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ. આવો હવે જાણી લઈએ આજના કાર્યક્રમમાં માણેલા ગીતોની સોંગ્સ ડિટેલ. કાર્યક્રમની શરૂઆત અલકા યાજ્ઞિકના સ્વરે મળ્યા રાજા હિન્દુસ્તાની ફિલ્મના ગીત સાથે. ગીત રચના સમીર, સંગીત નદીમ શ્રવણનું. ત્યારબાદ બીજું ગીત બોબી ફિલ્મથી, સ્વર લતા મંગેશકર અને શૈલેન્દ્ર સિંઘ, ગીત રચના આનંદ બક્ષી, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ત્યારબાદ ધુરંધર ધ રિવેન્જ ફિલ્મથી ત્રીજું ગીત આપે માણ્યું, જાસ્મીન સંદલ અને સતિન્દર સરતાજના અવાજમાં. ગીત રચના સતિન્દર સરતાજ, સંગીત શાશ્વત સચદેવનું. ત્યારબાદ ચોથું ગીત વિવાહ ફિલ્મથી, સ્વર ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના, ગીત રચના અને સંગીત રવિન્દ્ર જૈન. પાંચમું ગીત પ્યાસા સાવન ફિલ્મથી, લતા મંગેશકર સુરેશ વાડકરના અવાજમાં, ગીત રચના સંતોષ આનંદ, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ત્યારબાદ છઠ્ઠું ગીત સાવન કો આને દો ફિલ્મથી ટાઇટલ સોંગ, જસપાલ સિંઘ અને કલ્યાણી મિત્રાના અવાજમાં, ગીત રચના ગૌહર કાનપુરી, સંગીત રાજકમલનું. ત્યારબાદ કુમાર સાનુના સ્વરે મળ્યું સાતમું ગીત દીવાના ફિલ્મથી, ગીત રચના સમીર, સંગીત નદીમ શ્રવણનું. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, હમ આપકે હૈ કોન ફિલ્મથી ગીત લતા મંગેશકર અને એસપી બાલા સુબ્રમણ્યમના અવાજમાં, ગીત રચના દેવ કોહલી, સંગીત રામ લક્ષ્મણનું. તો બસ આમ જ ટ્યુન રહો ઓનલી ઓન 101.1 આકાશવાણી સુરત FM ને સંગ, અને સાંભળતા રહો આપની પસંદગીના કાર્યક્રમોને. આપનો દિવસ શુભ રહે.
3: નૈના રાજપૂત દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
4: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર, હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
3: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત FM. સાકરની મીઠાશ જીભ પર થોડો સમય સુધી જ રહે છે. હા, સાકરની મીઠાશ જીભ પર થોડો સમય સુધી જ રહે છે, પરંતુ માણસના સ્વભાવની મીઠાશ છેલ્લે સુધી મનમાં ઘર કરી જાય છે. અને આ જ વાત સાથે હું વિરલ સ્વાગત કરું છું આપ સૌનું કાર્યક્રમ સુરતી સિઝલરમાં. માહિતી અને મનોરંજનનો આ કાર્યક્રમ સુરતી સિઝલર, જેમાં શરૂ કરીએ સંગીતની સફર આ ગીતની સાથે, ક્યોંકી દિલ ચાહતા હૈ.

શંકર મહાદેવનના વોઇસમાં આપે એન્જોય કર્યું દિલ ચાહતા હૈ ફિલ્મનું ટાઇટલ સોંગ, જેમાં જાવેદ અખ્તરની શબ્દરચનાને સંગીતથી સજાવી હતી શંકર એહસાન લોય.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखो पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
0: Fantastic fun for family.
3: 101.1 megahertz. Surat FM.
4: મિત્રો સાથે, પરિવાર સાથે ફરવાના, રહેવાના, મજા કરવાના દિવસો એટલે આ વેકેશનના દિવસો. વેકેશનમાં બાળકોને રમતા જોઈએ એટલે મોટાઓને પણ એમના બાળપણના દિવસો યાદ આવી જાય, અને ક્યારેક તો એવું પણ બને કે એમની જોડે રમતા રમતા બાળક પણ બની જઈએ, અને પછી તો અતીતની અટારીઓમાંથી એટલી બધી યાદો નીકળે કે એની વાતો કરતાં કરતાં સમય ખૂટી પડે, અને જ્યારે સમયનું ભાન થાય ત્યારે કંઈક કેટલાય કામો યાદ આવી જાય, અને ફરી પાછા તરત મોટા થઈ જઈએ. કેવું બરાબર ને? હવે આ બાળપણના દિવસો યાદ કરવાનો અને ફરી પાછા નાના થવાનો આજે દિવસ છે. તમને થશે એ કઈ રીતે તો જણાવી દઈશ આ ગીત પછી.

0: મનમરજી આ ફિલ્મના ગીતને આપે માણ્યું એમી અને શાહિદના સ્વરમાં. મ્યુઝિક હતું અમિત ત્રિવેદીનું અને લિરિક્સ શૈલીના.
1: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: પપ્પા, આપો 3000?
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
1: હે
0: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી. 101.1 MHz.
6: મિત્રો, આજે 26મી મે, નેશનલ પેપર એરોપ્લેન ડે. યાદ છે જ્યારે કાગળના એરોપ્લેન બનાવી ઉડાવતા હતા સ્કૂલના ક્લાસરૂમમાં અને ટ્યુશનના ક્લાસમાં? આ કાર્ય સૌથી વધારે થતું. ક્યારેક તો એ કાગળમાંથી બનાવેલ વિમાન પર કંઈક લખીને જેના માટે લખ્યું હોય સીધું એની પાસે પહોંચે એવી રીતે ઉડાડીને મોકલાતું. વળી એ જો પાછું બીજે પહોંચે તો લોચો, પણ માહિર એવા કે એવું થવા ના દઈએ, અને જો થઈ જાય તોય બચીને નીકળીએ. તો આજના આ નેશનલ પેપર એરોપ્લેન ડે ફરી પાછા એ દિવસને યાદ કરીએ જ, પણ સાથે સાથે ઉઠાવો કાગળ, બનાવો વિમાન, જુઓ તો ખરા પહેલાં જેવું બરાબર બને તો છે ને, કે પછી ભૂલી ગયા? અને જો બરાબર બને તો પછી ઉડે છે કે નહીં તે તો ખાસ જોવાનું, અને જો બરાબર બને અને ઉડે તો સમજવાનું કે દિલ તો અભી બચ્ચા હૈ જી ઓર સાથ મેં જિંદા હૈ જી.
7: અસૂલો પર જહાં જાય ટકરાના જરૂરી હૈ, બંદા જિંદા હો તો જિંદા નજર આના જરૂરી હૈ, બંદા હો તો જિંદા.

0: અનિરુદ્ધ રવિચંદ્રના સ્વર અને સંગીતથી સજાવેલ જવાન ફિલ્મના આ ગીતને આપે માણ્યું. શબ્દરચના હતી ઇરશાદ કામિલની.
1: Fantastic fun for family.

0: પાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનો શુભેચ્છા સંદેશ.
1: ઓલ ઇન્ડિયા રેડિયો કે 90 સાલ 8 જૂન કે પૂરે હો રહે તો મેં હમારે સુરત પોલીસ પરિવાર કે તરફ સે ખૂબ ખૂબ શુભકામના મેં દેતા હું. હમ લોગ કે બહુત સારી યાદગીરી હૈ, બહુત સારી મેમરી હૈ જો રેડિયો કે સાથ જુડી હુઈ હૈ. ગીત હો, સંગીત હો, યા કોઈ અલગ અલગ કૃષિ કે બારે મેં જો કોઈ ન્યૂઝ હો, કોઈ નેચુરલ કોઈ કેલેમિટી આને વાલી હો, બારિશ, તૂફાન, આંધી, સભી કી ન્યૂઝ હમ લોગ કો રેડિયો મેં બચપન સે હમ લોગ સુનતે આયે. ઓર ઓલ ઇન્ડિયા રેડિયો કે એક ઇતના બડા કન્ટ્રીબ્યુશન હમ લોગ કે લાઈફ મેં રહા હૈ કે એક સાથ હમ બેઠ કે એઝ અ પોલીસ ઓફિસર ભી હમ લોગ કઈ બાર એસા હુઆ કે કભી ભી હમે ગાંવ હો તો કોઈ મેસેજ દેના હૈ, લોગો તો મેસેજ દેના હૈ તો હમ લોગ રેડિયો કા યુઝ કરકે, ઓલ ઇન્ડિયા રેડિયો કો પર્ટિક્યુલરલી યુઝ કરકે સભી સે કમ્યુનિકેટ કરતે થે જો હૈ. ઓર આજ ભી હમારે માનનીય પ્રધાનમંત્રી સાહેબ ભી મન કી બાત જો રેડિયો કે માધ્યમ સે કરોડો લોગ તક બાત પહોંચા સકતે હૈ તો એક ઇતના અચ્છા યે માધ્યમ હૈ. ઓર આકાશવાણી જો અપના ઓલ ઇન્ડિયા રેડિયો કા વો હમારા ભી જૈસે લગતા હૈ કે પરિવાર કે એક અભિન્ન અંગ, એક પરિવાર હી હૈ. હમ લોગ કો અભી યાદ હૈ કે જબ હમ લોગ સ્કૂલ મેં થે, પઢાઈ કરતે થે, વો ટાઈમ કે હમ લોગ વેટ કરતે થે જબ રેડિયો કે માધ્યમ સે હમ લોગ પુરાને ગીતો કો સુનતે થે. બહુત સારી એસી મેમરીઝ રેડિયો કે માધ્યમ સે જુડી હુઈ હૈ. ઇતના હમે યાદ હૈ કે ગાંવ મેં હમ લોગ રહેતે થે તો કૃષિ કે બારે મેં, ખેતી કે બારે મેં બહુત સારી જો ન્યૂઝ આતી તો લોગ સારે હમારે પેરેન્ટ્સ વગેરે બેઠ કે જો હૈ કે અભી ભી ક્યા ક્યા નયા રિસર્ચ આયા, ક્યા ક્યા નઈ સૂચનાએં આઈ હૈ જો હૈ કિસ રબી કે ખરીફ કી સીઝન મેં ક્યા ક્યા કરના ક્યા નહીં કરના તો હમ લોગો છોટે છોટે તો પેરેન્ટ્સ કે સાથ બેઠ કે સુનતે થે તો ઇસ તરહ સે બહુત સારી મેમરી હૈ. ઓર ઓલ ઇન્ડિયા રેડિયો કે કભી ભી હમ લોગ ભૂલેંગે નહીં. ઇનકા જો કન્ટ્રીબ્યુશન હમ લોગ કો નોલેજ પ્રદાન કરને મેં, ઇન્ફોર્મેશન દેને મેં રહા હૈ વો હરદમ હમ લોગ કે એક મેમરી મેં રહેગા. તો મેં મુજે ખૂબ ખુશી હો રહી હૈ કે 90 સાલ પૂરે હોને જા રહે હૈ. ઓર બસ ઇસી તરહ સે આપ લોગ પૂરે ઓલ ઇન્ડિયા રેડિયો પરિવાર કો મેં ખૂબ ખૂબ શુભેચ્છા દેતા હું. ઇસી તરહ આપ લોગો કી સેવા, શહેર કી સેવા, દેશ કી સેવા કરતે રહીએ. ઓર હમ સભી લોગ ઇસી તરહ સે રેડિયો કે સાથ જુડે રહે. ઓર મેં ફિર સે જો હૈ 90 સાલ પૂરે હોને પે ઓલ ઇન્ડિયા રેડિયો આપકે પૂરે પરિવારજનો કો મેં ખૂબ ખૂબ શુભેચ્છા દેતા હું.
2: બહુજન હિતાય, બહુજન સુખાય, આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: બાજીરાવ મસ્તાની. આ ફિલ્મના ગીતને આપે માણ્યું વિશાલ દાદલાનીના સ્વરમાં. મ્યુઝિક હતું સંજય લીલા ભણશાલીનું અને લિરિક્સ પ્રશાંત ઇંગોલેના.
1: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા જિસકે પ્રાયોજક હૈ
2: સુબહ જલાઓ શામ જલાઓ
3: દીપદર્શન થુ
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
4: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
0: મિત્રો, વાત એ બાળપણની. વિશ્વનો સામાન્ય નિયમ એવો છે કે જેને ભરો તો તે સભર લાગે. ફૂલની છાબડી પણ ખાલી હોય તો ન શોભે, તેને ભરો તો તે શોભતી જણાય. પણ મન, હા, મન એક એવી ચીજ છે જેને તમે વિચાર શૂન્ય કરો તો તેમાંથી સહજ પ્રસન્નતાના વર્તુળો પ્રસરે. આપણે સારા વિચારો વગેરેથી મનને ભરીએ છીએ અને એમ માનીએ છીએ કે પ્રસન્નતા આવે છે. એક રીતે એ વાત સાચી જ છે, આવે પણ ખરી. પણ સારા વિચારના માધ્યમથી જે બીજા વિચાર સાથે સાથે આવે છે, આવી જાય છે, તે અંદર જઈને ભારે થરખાટ મચાવે છે, તે તો આપણે જાણીએ જ છીએ. અરે, મેળવેલી પ્રસન્નતાની વરાળ થઈ જાય છે અને વરાળ તો આમે ઉડવા માટે તો ઉપજી હોય છે. તેથી મનને વિચારરહિત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ મનમાં સતત પ્રસન્નતા અનુભવાય. જેમ કે આ બાળકનું મન, હા, એ લોકોનું મન. અને કદાચ વિચારરહિત મન એટલે ધ્યાન. તો હવે ધ્યાન પર થોડુંક ધ્યાન આપીએ, એની પહેલાં સાંભળી લઈએ આ ગીત.

રિચા શર્મા અને જાવેદ અલીના ડ્યુએટ વોઇસમાં આપે માણ્યું મેદાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીતકાર એ આર રહેમાન અને ગીતકાર મનોજ મુન્તાશીર.

0: अपनी कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: Fantastic fun for family.
3: 101.1 megahertz. Surat FM.
4: ધ્યાન. ધ્યાનની એક વ્યાખ્યા એવી પણ છે કે ધ્યાનમ નિર્વિષયમ મનઃ, વિચાર રહિત મન તે ધ્યાન છે. ધ્યાન તો સુખાસિકા છે. આવા ધ્યાનથી મન સહજ રીતે હળવું, કોમળ અને નિર્મળ બને છે. સજાગતા તેનું મુખ્ય સાધન છે. જ્યારે લાંબા સમય સુધી મન ખાલી રહે છે, વિચાર શૂન્ય રહે છે અને છેક ઉપરના લેવલના એ ધ્યાન પર તો દેહભાન, દેહભાર અને દેહભાવ પણ છૂટી જાય છે. આ એવી ઉત્તમ રમત છે કે આમાં કશું ન વિચારવું એ એક જ કરવાનું હોય છે. વિચારાયું નહીં તો બોલાયું નહીં, અને બોલાયું નહીં તો કરાયું નહીં. ત્રણેય યોગ વિરામ પામ્યા. મન વિચારવાના સંકલેશથી મુક્ત રહ્યું તેટલું તે સશક્ત બન્યું. સબળ મન એ સ્વયં શક્તિ છે, તે વશ થયું. એક પણ વિચારને પ્રવેશ નથી આપવો એ સંકલ્પ થયો, તેમાં સફળતા મળી. પેલી પંક્તિ યાદ આવે કે જગત જીતમ કેન મનો યેન. હા, પણ વ્યક્તિએ તેની શક્યતામાં સુકરતા અને દુષ્કરતા હોઈ શકે, પણ એથી મનને સતત પ્રસન્ન રાખવાની ઈચ્છા પાર પડશે અને એ જ આ માનવભાવની કે કદાચ આપણી એક ઉપલબ્ધિ પણ ચોક્કસ કહી શકાય.

0: જિંદગી ના મિલેગી દોબારા આ ફિલ્મના ગીતને આપે માણ્યું શંકર મહાદેવનના વોઇસમાં, મ્યુઝિક શંકર અહેસાન લોયનું અને લિરિક્સ જાવેદ અખ્તરના.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.

0: સનક ફિલ્મના આ ગીતને આપે માણ્યું સ્ટેબિન અને દીક્ષા તુરના વોઇસમાં. મ્યુઝિક ચિરંતન ભટ્ટ અને નદીમ શ્રવણનું, લિરિક્સ મનોજ યાદવના.
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM.
0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM, અને કાર્યક્રમ છે સુરતી સિઝલર. મિત્રો, આ કાગળમાંથી વિમાન બનાવવાની વાત તો બરાબર, આજે દિવસ છે એ પ્રમાણે, પણ સાથે સાથે એ જ કાગળમાંથી હોડી પણ બનાવતા અને એને પાછી પાણીમાં તરતી પણ મૂકતા. તો આજે યાદ કરી જ લો કે બીજી કેટકેટલી વસ્તુઓ આ કાગળમાંથી બનાવતા અને આ કાગળનો બીજી કઈ કઈ રીતે ઉપયોગ કરતા, ને આમ કરતા કરતા એ અતીતની અટારીઓમાંથી એ વાતોને યાદ કરીએ અને સાંભળતા રહીએ સુરત FM 101.1 ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.

અરિજિત સિંહ અને નિકિતા ગાંધીના વોઇસમાં આપે માણ્યું કેદારનાથ ફિલ્મનું આ ગીત. મ્યુઝિક અમિત ત્રિવેદીનું અને લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યના. અને સુરતી સિઝનના અંતમાં માણી લઈએ બધાઈ હો ફિલ્મનું આ ગીત ગુરુ રંધાવા અને નેહા કક્કરના ડ્યુએટ વોઇસમાં. મ્યુઝિક છે તનિષ્ક બાગચીનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जराओ, शाम जराओ।
3: देव दर्शन थूप।
4: श्रोताओं, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, સાંભળવાનું ચૂકશો નહીં.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: लता मंगेशकर को आप सुन रहे थे। इस फिल्म का नाम था अर्धांगिनी। मजरू सुल्तानपुरी ने इस गीत को लिखा था, वसंत देसाई का संगीत था। आज यादों की महफिल में वो गीत जिनमें इंतजार है, याद है, किसी प्यार भरे संदेश का जिक्र है। फिलहाल एक छोटा सा अंतराल और यादों की महफिल के बाकी के गीत इस अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
2: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો। તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી

0: 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: सहेली
3: हाँ, हर रोज 2 सखियाँ 3 बजे बड़ी मजेदार बातें करती हैं. और तो और, पढ़ाई, करियर, इंटरनेट, सोशल मीडिया और दुनिया भर की दिलचस्प जानकारियाँ भी देती हैं.
2: अच्छा, तो मुझे भी बताना जरा, मैं भी सुनूंगा सखी सहेली.
3: हाँ हाँ, क्यों नहीं, सखियाँ ही नहीं सखा भी सुनते हैं. सोमवार से शुक्रवार दोपहर 3 बजे
4: सखी सहेली.
5: यह है विविध भारती. सुरीला सफर लेकर हाजिर होते हैं बस कुछ ही पलों में.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: तुम्हारी आंखें जैसे सागर की गहरी सी बात, तुम्हारी नजर में छुपी रहती है मेरी हर बात. एक पंछी सा दिल मेरा तुम्हारे पीछे उड़ता है, मोहब्बत के पंख लगा गगन तक जुड़ता है. वक्त की दूर राहों पर तुमसे ही ये वादा है, तुम्हारे साथ ही छांव में हर दर्द आधा है. सपना बनकर तुम ही तो आए थे दबे पांव मेरी जिंदगी में, तुम ही तो हो मेरी बंदगी में. ये दीवाना दिल आज भी तुम्हारी राहें तकता है, बयार चले तो लगता है तू पास ही रहता है. जी हाँ, ये थी इबारत और आपके संदेश मुझ तक पहुंच चुके हैं. शुरुआत करते हैं इस प्रोग्राम की, लेकिन आपको ये भी बता दें कि अगर आपकी लिस्ट हमारी लिस्ट से मैच नहीं करती फिर भी आप फेसबुक पर इन शब्दों से जुड़े गीत लिख सकते हैं, हो सकता है हम उन्हें शामिल कर दें, है ना.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हमारे श्रोता कहते हैं कि उनकी लिस्ट हमारी लिस्ट से मैच खा गई है, मैच कर गई है, और दो गीत जो है उनके मुताबिक बज गए हैं बिल्कुल. और बाकी लोग भी आपकी लिस्ट में जो भी गीत है मुझे लिख भेज सकते हैं, हो सकता है हम उसे शामिल कर लें. हमारे श्रोता लिखते हैं कि दिल और दिमाग को ठंडा रखने के लिए गाने सुनते हैं, अच्छे विचार पढ़ते हैं और कुछ नया चीज़ देखते हैं जो हमें दिल को सुकून देता हो और मन को शांति देता हो. और टीवी भी देख लेते हैं, गाने भी सुन लेते हैं, साथ ही साथ रेडियो सुनते हुए रसोई में काम भी हो जाता है. जी हाँ, ये तो बहुत ही बड़ा एडवांटेज है. और साथ ही विविध भारती के कार्यक्रम और सम्मानीय उद्घोषकों की मधुर आवाज़ दिलो दिमाग में ठंडक दे देती है. थैंक यू सो मच आपके खूबसूरत मैसेजेस के लिए. चलिए इसके साथ ही बढ़ते हमारे अगले गीत की तरफ. लेकिन ये जो गीत अभी आपने सुना, सागर जैसी आंखों वाली, इसके बारे में क्या कहा जाए? तो बहुत से गीत हैं जिन पर जिनमें आंखों की प्रशंसा की गई है. तो ये सागर जैसी आंखों वाली का मतलब क्या है, इसके अलग अलग मायने हो सकते हैं. आप मुझे लिख भेजें, पढ़ते हैं कि आप कितनी क्रिएटिविटी दिखाते हैं अभी मैसेजेस में. सागर जैसी आंखों वाली का मतलब, या इसको और किस तरीके से एक्सप्लेन किया जा सकता है, मुझे बताइए. फिलहाल लिस्ट का ये तीसरा गीत.

3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તામિલનાડુમાં AIADMKના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને IPL ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ થઈ. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ, જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગી અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય ચર્ચા થઈ હોવાનું અને આ 4 રાષ્ટ્રોએ ઇન્ડો પેસિફિક માટે ખાસ સુસંગતતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરિયાઈ ક્ષેત્રમાં સતત સહયોગ જોવા મળ્યો છે, જેમાં સર્વેલન્સ અને ડોમેન જાગૃતિ, લોજિસ્ટિક્સ નેટવર્ક, દરિયાઈ કેબલ, તાલીમ, ક્ષમતા નિર્માણ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મહિલાઓ માટે સમર્પિત ગુલાબી બસોનું ઉદ્ઘાટન કરશે, જેનો હેતુ રાજ્યમાં સલામત અને સુલભ પરિવહન સુવિધાઓમાં સુધારો કરવાનો છે. રાષ્ટ્રપતિ મુર્મુ સિક્કિમના સમૃદ્ધ ઇકોલોજીકલ અને ફ્લોરલ વારસાને જોવા માટે રીજ પાર્ક ખાતે ઓર્કેડિયરિયમની પણ મુલાકાત લેશે. બાદમાં તેઓ નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લેશે, જે દુર્લભ હસ્તપ્રતો અને બૌદ્ધ સાંસ્કૃતિક કલાકૃતિઓના સંગ્રહ માટે જાણીતી છે. આવતીકાલે તેઓ નાથુલા પાસની મુલાકાત લેશે અને ગંગટોકમાં સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિનો પોલીસ કલર મેડલ અર્પણ કરશે. આ સાથે સિક્કિમ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર દેશનું 15મું રાજ્ય બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી. તેમણે આ વિસ્તારમાં તૈનાત સરહદ સુરક્ષા દળના જવાનો સાથે વાતચીત કરી અને દેશની સરહદોની સુરક્ષામાં તેમના સમર્પણની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ રાજ્યના સરહદી વિસ્તારોને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 સમર્પિત કર્યો. આ પહેલ હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત ગામોમાં શિક્ષણ, રસ્તાઓ, વીજળી અને રોજગારની તકો સહિતની માળખાગત સુવિધાઓ અને આવશ્યક સુવિધાઓને મજબૂત બનાવવામાં આવશે. બાડમેર, બિકાનેર અને જેસલમેર જિલ્લાના ગામડાઓને આ કાર્યક્રમ હેઠળ સમાવવામાં આવ્યા છે. શ્રી શાહ બિકાનેરમાં BSF મુખ્યાલયમાં સરહદ સુરક્ષા પર એક બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય, રાજસ્થાન સરકાર અને BSFના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે. તામિલનાડુમાં AIADMKના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ 3 વિધાનસભા બેઠકો ખાલી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ આ બેઠકો ખાલી પડી છે. અગાઉ 2 મતવિસ્તારમાંથી જીતેલા મુખ્યમંત્રી જોસેફ વિજયે ત્રિચી પૂર્વમાંથી રાજીનામું આપ્યા બાદ ત્રિચી પૂર્વ મતવિસ્તાર પણ ખાલી જાહેર કરવામાં આવ્યો હતો. AIADMKના મહાસચિવ કે પલાનીસ્વામીએ 3 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવાના સ્પીકરના નિર્ણયની ટીકા કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે તેમની મુલાકાત દરમિયાન તેમણે દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભવિષ્યલક્ષી ચર્ચા કરી હતી અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરારના વહેલા નિષ્કર્ષ પ્રત્યે આશાવાદ વ્યક્ત કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ, NDRF, SDRF અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ દ્વારા ગુલમર્ગમાં કેબલકારમાં ફસાયેલા 300 પ્રવાસીઓને સફળ રીતે બચાવવામાં આવ્યા, જે ભારતની આપત્તિ પ્રતિભાવ એજન્સીઓની સતર્કતા, વ્યાવસાયિકતા, હિંમત અને સંકલનને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે સંયુક્ત ટીમના પડકારજનક કામગીરીને કાર્યક્ષમતા અને સંકલ્પ સાથે પાર પાડવા બદલ તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અથવા આવતીકાલે કેરળમાં પહોંચવાની શક્યતા છે, જ્યારે મિઝોરમમાં આજથી ચોમાસુ શરૂ થયું. હવામાન વિભાગે રાજ્યના લોકોને વરસાદની મોસમ શરૂ થતાં જ સતર્ક રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગના એઝોલ ખાતેના વડાએ જણાવ્યું કે ચોમાસાનું આગમન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર પવનની પેટર્નના વૈજ્ઞાનિક વિશ્લેષણ અને વરસાદની પ્રવૃત્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ અવલોકનોના આધારે હવામાન વિભાગે અગાઉ 26 મેથી ચોમાસુ શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે ચેતવણી પણ આપી છે કે વરસાદની મોસમ દરમિયાન મિઝોરમમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે. ભારે વરસાદ દરમિયાન રહેવાસીઓ અને વાહન ચાલકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સરકારે રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત બોર્ડ નિયમ 2026 અને રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ નિયમો 2026ને સૂચિત કર્યા છે. નવા નિયમો હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડમાં એક અધ્યક્ષ અને 2 સભ્યો હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા શોધ અને પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરાયેલ નામોની પેનલમાંથી નિયુક્તિ કરશે. રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ દેશમાં રમતગમત સંબંધી વિવાદો માટે એક સમર્પિત ન્યાયિક સંસ્થા તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ સિવિલ કોર્ટ પર નિર્ભરતા ઘટાડવાનો અને રમતગમત શાસન અને વહીવટ સંબંધિત વિવાદોનો સ્વતંત્ર, ઝડપી, અસરકારક અને ખર્ચ કાર્યક્ષમ નિકાલ કરવાનો છે. આજે સાઉદી અરેબિયામાં હજયાત્રાનો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ અરાફાતનો દિવસ ઉજવાઈ રહ્યો છે. વિશ્વભરના 15 લાખથી વધુ મુસ્લિમો મીનાથી અરાફાત પર્વતના મેદાનો તરફ પ્રાર્થના કરવા માટે પહોંચ્યા છે. સાઉદી અરેબિયા ખાતેના ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે હજ કરી રહેલા 1,75,000થી વધુ ભારતીય યાત્રાળુઓ માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલર જનરલે જણાવ્યું કે મક્કામાં ભારતીય હજ મિશન સાઉદી અધિકારીઓના સહયોગથી યાત્રાળુઓ માટે રહેઠાણ, પરિવહન, સામાન સંભાળવા અને તબીબી સેવાઓનું સંકલન કરી રહ્યું છે. દક્ષિણ ઇરાનમાં અમેરિકાએ કરેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ આ હુમલાને સ્વબચાવ હુમલો ગણાવ્યો હતો, જ્યારે ટોચના ઇરાની અધિકારીઓએ દોહામાં યુદ્ધવિરામ વાટાઘાટો કરી હતી. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે હુમલાઓએ મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ઇરાની બોટને નિશાન બનાવી હતી. ઇરાનના વિદેશમંત્રી અને ઇરાની સંસદના અધ્યક્ષ સંભવિત શાંતિ કરારની વાટાઘાટો માટે કતારમાં છે ત્યારે જ આ લશ્કરી કાર્યવાહી કરાઈ છે. હોર્મોઝગાન પ્રાંત પર ઇઝરાયેલી જાસૂસી ડ્રોનને તોડી પાડવાના ઇરાનના દાવા બાદ તણાવ પહેલાથી જ વધી ગયો હતો, જો કે ઇઝરાયેલે આ ઘટનાની પુષ્ટિ નથી કરી. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ટીમે 14 મેચમાંથી 18 પોઈન્ટ મેળવીને સારા રન રેટના આધારે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પણ 18 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તામિલનાડુમાં AIADMKના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: नरेंद्र मोदी के कार्यकाल के 12 वर्ष पूर्ण होने पर उन्हें बधाई दी।
1: आज 26 मई है, ये वो ऐतिहासिक दिन है जब श्रीमान नरेंद्र मोदी जी ने पहली बार प्रधानमंत्री पद की शपथ ग्रहण की थी। मैं भी उनको बधाई देता हूं और आप सब भी उनका अभिनंदन करें। लेकिन मेरा और उनका साथ 35 साल पुराना है और इन 35 सालों में मैंने उनको हर क्षण देश के लिए जीते हुए देखा है, उनका हर कदम देश की प्रगति और विकास के लिए उठा है, मैंने उनके दिल को जनता के लिए धड़कते हुए देखा है।
0: रक्षा मंत्री राजनाथ सिंह ने नरेंद्र मोदी सरकार के आज 12 साल पूरे होने पर इसे भारत की सभ्यता और विकास यात्रा का बदलाव लाने वाला दौर बताया। सोशल मीडिया पोस्ट में उन्होंने कहा कि 26 मई 2014 को देश के प्रशासन, सोच, नेतृत्व और राष्ट्रीय संकल्प में एक निर्णायक बदलाव आया जब श्री मोदी ने प्रधानमंत्री के तौर पर शपथ ली। भारतीय जनता पार्टी अध्यक्ष नितिन नवीन ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यभार संभालने के बाद से देश ने अभूत पूर्व आत्मविश्वास और नए सांस्कृतिक पुनर्जागरण का ऐतिहासिक क्षण देखा है। सोशल मीडिया पोस्ट में श्री नवीन ने सरकार के सुशासन और राष्ट्र प्रथम की भावना से प्रेरित पिछले 12 वर्ष के कार्यकाल को अभूतपूर्व बताया। बीजू जनता दल के पूर्व राज्यसभा सांसद देवाशीष सामंतराय भारतीय जनता पार्टी में शामिल हो गए हैं। उन्हें नई दिल्ली स्थित पार्टी मुख्यालय में भाजपा के महासचिव अरुण सिंह और ओडिशा के प्रदेश अध्यक्ष मनमोहन सामल सहित वरिष्ठ नेताओं की मौजूदगी में पार्टी में शामिल किया गया। खाद्य ग्रामोद्योग आयोग ने स्वदेशी उत्पादों को बढ़ावा देने की दिशा में नया रिकॉर्ड बनाया है। वित्त वर्ष 2024-25 में कारोबार 1,87,000 करोड़ रुपए तक पहुंच गया है। आज नई दिल्ली में संवाददाता सम्मेलन को संबोधित करते हुए खाद्य ग्रामोद्योग उद्योग के अध्यक्ष मनोज कुमार ने कहा कि यह उपलब्धि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व और लाखों ग्रामीण कारीगरों की मेहनत के फलस्वरूप प्राप्त हुई है। घरेलू शेयर बाजार के संविदी सूचकांक में दोपहर के कारोबार में गिरावट का रुख है। अंतिम समाचार मिलने तक सेंसेक्स 251 अंक गिरकर 76,238 जबकि निफ्टी 50 अंक की गिरावट के साथ 23,982 पर था। सऊदी अरब में वार्षिक हज यात्रा का सबसे पवित्र और महत्वपूर्ण दिन आज अराफात का दिन है। दुनिया भर से लाखों मुसलमान जुलहिजा की 9 तारीख को मक्का के पास अराफात के मैदान में इकट्ठा हुए हैं ताकि वे हज की प्रमुख रस्म अदा कर सकें। जायरीन निमरा मस्जिद में खुतबाए हज या हज का उपदेश सुनेंगे और शाम को मुजदलिफा के लिए रवाना होने से पहले दोपहर और शाम की नमाज एक साथ अदा करेंगे। इस रस्म को हज पूरा करने के लिए अनिवार्य माना जाता है। मुजदलिफा से जायरीन कल सुबह कुर्बानी और शैतान को पत्थर मारने के लिए प्रतीकात्मक रस्म के लिए मिना लौटेंगे। इस साल के हज में 1,75,000 से भी ज्यादा भारतीय जायरीन हिस्सा ले रहे हैं। अमेरिका और ईरान के बीच तनाव और बढ़ गया है। अमेरिकी सेना ने दक्षिणी ईरान में नए हवाई हमले किए हैं। इन हमलों को वॉशिंगटन ने अपने सैनिकों की सुरक्षा के लिए आत्मरक्षा में की गई कार्रवाई बताया है। आईपीएल क्रिकेट में आज क्वालिफायर वन में मौजूदा चैंपियन रॉयल चैलेंजर्स बेंगलुरु का सामना गुजरात टाइटंस से होगा। ये मुकाबला धर्मशाला में शाम 7:30 बजे से खेला जाएगा। विजेता टीम फाइनल में पहुंचेगी जबकि हारने वाली टीम को क्वालिफायर टू में एक और मौका मिलेगा। मौसम विभाग ने बताया है कि मिजोरम में आज मॉनसून की शुरुआत हो गई है। केरलम में दक्षिण पश्चिम मॉनसून के कल तक पहुंचने की संभावना है। एक रिपोर्ट।
2: मौसम विभाग ने केरलम के तिरुवनंतपुरम, कोल्लम और अल्लापुझा जिलों में आज अलग अलग स्थानों पर तेज वर्षा की आशंका को देखते हुए येलो अलर्ट जारी किया है। कई दक्षिणी क्षेत्रों में लगातार बारिश जारी है। कोच्चि, मुन्नार, कुमारकोम, निलाक्कल, कुमिली, सबरीमला, वर्कला और पोनमुडी सहित कई स्थानों पर आज सुबह 10 बजे से लगभग 5 मिलीमीटर बारिश दर्ज की गई है। लक्षद्वीप के अमिनी, अगाती और कवरत्ती में भी 5 से 15 मिलीमीटर के बीच बारिश हुई है। अधिकारियों ने बताया है कि मौसम की स्थिति पर बारीकी से नजर रखी जा रही है। तिरुवनंतपुरम से स्मिथी एम पल्लुरथी की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं कनकलता।
0: इस बीच विभाग ने आज दिल्ली में भी भीषण गर्मी का येलो अलर्ट जारी किया है। राजधानी में कल तक लू की स्थिति की संभावना है। हरियाणा, चंडीगढ़, पूर्वी मध्य प्रदेश, पंजाब, उत्तर प्रदेश, विदर्भ और पश्चिम राजस्थान में आज भी भीषण लू चल सकती है। अंत में मुख्य समाचार एक बार फिर। विदेश मंत्री डॉक्टर एस जयशंकर ने नई दिल्ली में क्वाड विदेश मंत्रियों की बैठक की अध्यक्षता की। क्वाड ने स्थिर और सुरक्षित ऊर्जा बाजारों की प्रतिबद्धता व्यक्त की। भारत और अमेरिका ने महत्वपूर्ण खनिजों और दुर्लभ मृदा तत्वों की आपूर्ति, खनन और प्रसंस्करण को मजबूत करने के लिए एक महत्वपूर्ण समझौते पर हस्ताक्षर किए। गृहमंत्री अमित शाह ने राजस्थान के सांचू सीमा चौकी का दौरा किया। राज्य के सीमावर्ती क्षेत्रों में वाइब्रेंट विलेज कार्यक्रम के दूसरे चरण का शुभारंभ किया। सऊदी अरब में लाखों जायरीन आज हज की मुख्य रस्म अदा कर रहे हैं और आईपीएल क्रिकेट में धर्मशाला में क्वालिफायर वन में आज शाम गुजरात टाइटंस का मुकाबला मौजूदा चैंपियन रॉयल चैलेंजर्स बेंगलुरु से होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
3: नमस्कार। आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़ियेचा वांचे छे। રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી। અમદાવાદમાં મેયર તરીકે હિતેશ બારોટ, નાયબ મેયર તરીકે અંજુ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની નિમણૂક થઈ। મહેસાણા મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સોનલ ઓઝા, નાયબ મેયર તરીકે રમેશ રાજપૂત અને કારોબારી અધ્યક્ષ તરીકે દીપક પટેલની વરણી થઈ છે। જ્યારે નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા, નાયબ મેયર તરીકે કેયુરી દેસાઈ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી। જ્યારે જામનગર મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટે મેયર તરીકે મોનિકા વ્યાસ, નાયબ મેયર તરીકે રાકેશ ડેર, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ધીરેન મોનાણી અને શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીની નામની જાહેરાત કરવામાં આવી। તો કચ્છમાં પહેલીવાર અસ્તિત્વમાં આવેલી ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયર તરીકે દિવ્યા નાથાણી, નાયબ મેયર તરીકે નવીન ઝરૂ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે તેજસ શેઠ, શાસક પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને દંડક તરીકે સુરેશ ધુવાની વરણી કરવામાં આવી। ગાંધીનગરમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને પરામર્શ સમિતિની બેઠક યોજાઈ। તેમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા અંગેની રજૂઆત તથા પ્રવેશોત્સવ સહિત સરકારના આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ, વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને નાણામંત્રી કનુ દેસાઈ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં બેબીસિયા વાયરસથી બે સિંહના શંકાસ્પદ મોત થયાની સ્પષ્ટતા કરી છે। સોશિયલ મીડિયા સંદેશ પર તેમણે કહ્યું કે વન વિભાગ અને નિષ્ણાત વેટરનરી તબીબોની ટુકડી સતત મેદાનમાં કાર્યરત રહી સિંહોની આરોગ્ય સ્થિતિ પર નજર રાખી રહી છે।
4: ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એમાં માત્ર બે સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળે છે। બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે। આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે।
3: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે અરજદારોની રજૂઆતો સાંભળી। આગામી સમયમાં ઓલિમ્પિક સહિતની અન્ય રમતોની જરૂરી બેઠક માટે હાલ શ્રી સંઘવી વિદેશ પ્રવાસે હોવાનું જણાયું છે। દર મંગળવારે તેઓ ગાંધીનગરમાં અરજદારોને સાંભળતા હોય છે, પરંતુ આજે તેમણે વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓ અને સંબંધિત વિભાગને અરજદારોની રજૂઆતોનું નિવારણ લાવવા સૂચના આપી હતી। સૌરાષ્ટ્રમાં ગત રાત્રે 1:20 વાગે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા। રાજકોટથી અંદાજે 9 કિલોમીટર દૂર આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું, જ્યારે રેક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3 માપવામાં આવી હોવાનું રાજ્ય સરકારની ભૂકંપ શાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે। કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી પ્રવાહ યોજના શરૂ કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લામાં ફણસવાડા ગામના એક લાભાર્થી ખેડૂત મનમોહન પટેલે આ યોજનાને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી।
5: मैंने मेरे घर पे सोलर प्लेट डलवाई है उस 3 केवी की, उसमें 78,000 सरकार से, भारत सरकार की ओर से सब्सिडी मिली है। मेरा बिजली का बिल 10,000 से 12,000 रुपया आता था, तो सोलर पैनल लगवाने के बाद मेरा बिल एकदम नील हो गया और जो यूनिट है उसमें भी प्लस आ रहा है। आज
3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800117800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ કરીને એસએમએસમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હટાવવાનું કામ હાથ ધરાયું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલી અંદાજે 50 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયા છે. આ જગ્યા પર હવે આવાસ બનાવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે વર્ષ 2022માં થયેલા સમજૂતી કરારનું પુનઃનવીનીકરણ કરાયું. આ કરારનો હેતુ યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયો ભવનોના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને યોગ સાથે જોડવાનો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ કહ્યું હતું કે આ કરારથી યુનિવર્સિટી યોગ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન હાંસલ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડર AIR_ABID ફોલો કરશો.
6: Fantastic fun for family. 101.1 MHz.
7: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
6: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: जब जब फूल खिले, इस फिल्म से गीत अभी आप सुन रहे थे मोहम्मद रफी की आवाज में। साथी नंदा ने साथ दिया था, आनंद बख्शी ने इसे लिखा और कल्याण जी आनंद जी की तर्ज थी।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: सर्वोत्तम क्वालिटी, देव दर्शन धूप, अगरबत्ती, कॉर्न व हवन सामग्री।
1: इस कार्यक्रम के प्रायोजक थे देव दर्शन धूप अगरबत्ती, धूप स्टिक्स, कॉर्न्स एवं हवन सामग्री।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર

0: ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જા નો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિના ને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: ચલોગે હાથ મલોગે રૂઠતે હમસે હા, હા દેખો કસમ સે કહેતે હૈ તુમસે હા, તુમ ભી ચલોગે હાથ મલોગે રૂઠતે.

0: कभी कभी हमारे साथी लिखते हैं कि जनवासा गुजराती में से उतारो कहा जाता है, मतलब जान यानी बरातियों का उतार का ठहरने की जगह।
1: महक रही है सांसों की रागनी में कभी कभी।
2: तो मंजरी आज तो बहुत सारी बातें हमने अपनी सखियों और सखाओं से कर ली और पुराने दिनों की याद ताजा हो गई है ना, वो किस्से जो हम भूल गए थे
0: आज वापस से ताजा हो गए। तो सभी को धन्यवाद देते हुए नमस्कार करते हैं। तो सभी को मंजरी वर्मा और
2: मंदाकिनी जोशी का नमस्कार।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: जाने माने बांसुरी वादक पारसनाथ से अपने इस दोस्त यूनुस खान की बातचीत अभी आपने सुनी। ये था पहला भाग। रिकॉर्डिंग इंजीनियर किरण बंग, संपादन रीमा जोशी, प्रस्तुति जुबैर खान। इस कार्यक्रम का दूसरा भाग सेल्यूलॉइड के सितारे कार्यक्रम में आप सुनेंगे अगले हफ्ते।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।

0: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। छाया गीत, ये कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: छाया गीत के बाकी गीत इस अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર

0: खबर।
1: छाया गीत का आज का सफर आपने तय किया जयंत के साथ, अब इजाजत दीजिए।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: મિત્ર, ગુજરાત હોવા જમાના કાર્યક્રમ આગળ વધારીએ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો

0: સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિએ વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
4: સુબહ જરાઓ શામ જરાઓ
5: દેવ દર્શન થુ.
6: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
7: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
8: Fantastic fun for family.
9: 101.1 MHz. વેલકમ અગેઇન ફ્રેન્ડ્સ, ફરી આપનું સ્વાગત છે ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં, જેમાં આપણે માણી રહ્યા છે ફિલ્મી ભક્તિ રચનાઓ. ભક્તિની વાત કરીએ તો ભક્તિ એવું શાસ્ત્ર છે જેમાં ઈશ્વરના દર્શન છે. આવા શાસ્ત્રીય દર્શનનો લાભ પ્રભુમય બનેલા ભક્તો જ મેળવી શકે છે. માણીએ ફિલ્મ હમ દોનોનું આ ગીત, લતા મંગેશકરના સ્વરમાં, સંગીત જયદેવનું અને રચના સાહિર લુધિયાનવીની.

મિત્રો, ઈશ્વરના દર્શનનું રસપાન કરવા નિસ્વાર્થ ભક્તિ સેવવી પડે. દુઃખ પડે ત્યારે પ્રભુ સ્મરણ અને સુખમાં ભૌતિક બંધનોને સમર્પણ, આવી ભક્તિ કરીશું તો આપણી સાથે પણ એવું જ થાય. તો નવાઈ નહીં, સુખ કે સબ સાથી દુઃખ મે ન કોઈ, માણીએ ફિલ્મ ગોપીનું આ ગીત, જેને સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ, સંગીત નિર્દેશન કલ્યાણજી આનંદજીનું અને રચના રાજિંદર કૃષ્ણનની.

મિત્ર, આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં. કેટલીક ફિલ્મી ભક્તિ રચનાઓ. સમય છે એક નાનકડા વિરામનો, તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. મિત્રો, સાંજના 6:30 થઈ રહી છે. હવે સાંભળીએ અમારા હવે પછીના અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત. બસ થોડી જ પળોમાં

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઉદ્યોગપતિ અને રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો શુભેચ્છા સંદેશ.
2: જે આપણું આકાશવાણી છે એને શરૂ થયું એને 90 વર્ષ થયા, ત્યારે મારા જીવનમાં જે કોઈ આકાશવાણી માટે થોડા પ્રત્યાઘાત ને આનંદ આવ્યા છે એ વાત હું શેર કરવા માંગુ છું. તો આ લગભગ 65 વર્ષ પહેલાની વાત છે. હું બહુ નાનો હતો, 7-8 વર્ષનો, ત્યારે ગામમાં પહેલી વાર અમારા ગામમાં એક પિક્ચર રેડિયો લાવ્યા અને રેડિયો આખું ગામ સાંભળવા ભેગું છું એટલે મને એમ હતું કે આ રેડિયો

0: જો આવ્યો ને આકાશવાણી અમદાવાદ વડોદરા, એટલે આકાશવાણી અમદાવાદ થી અહીંયા સુધી પાઇપ લાઇન નાખી છે આપણા ગામ સુધી, નકર તો અવાજ કેવી રીતે આવે? કારણ કે અમારી વાડીએ એક એન્જિન આવ્યું હતું વોટર માટે, પાણી કાઢવા માટે, તો ઈ પાઇપ માં અમે નાના છોકરા બોલતા હતા, હું આ બાજુ બોલું ને આમે સંભળાય, એટલે મારા મનમાં એવું કે અવાજ પાઇપ માં ચાલે, એટલે મને ઈ રેડિયાની બાજુમાં હું બધે પાઇપ જોવા જાઉં કે આવું રેડિયામાં સંભળાય છે શાણાભાઈ સકરાભાઈ થી પ્રોગ્રામ આવતો, અને ઈ શાણાભાઈ સકરાભાઈ નો પ્રોગ્રામ સાંભળવા અડધું ગામ ભેગું થતું હતું, કારણ કે બીજું મનોરંજન નું કોઈ સાધન જ નહોતું. અને એના પછી અમે સુરત આવ્યું, અને આ 1966 ની વાત છે, અને ત્યારે ટીવી ને એવું તો કઈ હતું જ નહીં, અને તમને બધાને જાણીને આનંદ થશે કે મેં જયારે 300 રૂપિયાનો નેશનલ એક્કો લીધેલો રેડિયો, અને તે સોનાનો ભાવ 150 હતો, 2 તોલા સોનાનો મેં રેડિયો લીધેલો આ એ ટાઈમે, એટલે આ આકાશવાણીની આ મહત્તા હતી. દિલ્હીથી કોઈ સમાચાર આવવાના હોય, ભારતભરના કોઓર્ડિનેશન હોય, તો હું હતું રેડિયો, બીજા તો કોઈ સાધન હતું જ નહીં. અને હાલમાં તમે જુઓ ને, આજ એનો 90 વર્ષે પ્રભાવ ઓછો નથી થયો. કેમ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મન કી બાત કરે છે તો શેમાં કરે, ટીવીમાં કરે છે? ના, રેડિયોમાં કરે છે. એટલે રેડિયોનું કેટલું મહત્વ છે, કારણ કે આમ જનતા ટ્રાઇબલ એરિયો હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં બીજું સાધન ન હોય ને રેડિયો હોય, એટલે રેડિયો અત્ર તત્ર સર્વત્ર હોય છે. રેડિયાની આ મહત્તા આજે પણ અકબંધ છે, એટલે જ લોકો હવે રેડિયો તરફ વળ્યા છે. ગાડીમાં જતા હોય, કાનમાં બધા રેડિયો સાંભળતા હોય છે. અત્યારે જે બધા યુવા મિત્રો છે, એને તો આ જૂની રેડિયાની કેટલી કિંમત હતી ને એ ખબર જ ન હોય કે ગોવિંદ કાકા એ ટાઈમે ગોવિંદો હતો, જયારે નાનો છોકરો, ત્યારે 2 તોલા સોનાનો રેડિયો આ સાંભળવા લીધો હતો. આ સ્થિતિ હતી કે રેડિયાનું કેટલું મહત્વ હતું. આપણે આકાશવાણીને ખૂબ શુભેચ્છા આપીએ, ધન્યવાદ આપીએ, અને આ આખી એક સદી પૂરી થવા આવી છે, તો હવે સદી તો પૂરી કરશે, પણ એના બધા રૂપ રંગ રાગ ઉપરથી આનાથી પણ સારા થઈ અને આમ જનતાને ખૂબ ઉપયોગી થાય, આજ સુધી થઈ રહી એ રીતે, એ પ્રમાણે અભિનંદન, ધન્યવાદ.
1: બહુજન હિતાય, બહુજન સુખાય, આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: વેલકમ બેક ફ્રેન્ડ્સ, ફરી આપનું સ્વાગત છે આજના ગુજરાહો આ જમાના કાર્યક્રમમાં, જેમાં આપ માણી રહ્યા છો ભક્તિ રચનાઓ, જે હિન્દી સિનેમા જગતમાં ખૂબ જ માનીતી રહી છે. આપના મનપસંદ કાર્યક્રમ ગુજરાહો આ જમાનામાં હવે માણીએ અન્ય એક રચના. મિત્રો, જેમ આપણા સુખમાં સૌ સાથ આપે અને દુઃખમાં દૂર ભાગે એવા મનુષ્ય કરતાં જે આપણા સુખમાં સુખી થાય પરંતુ દુઃખમાં પણ આપણો સાથ ના છોડે એવી સંગત આપણે રાખવી જોઈએ. માણીએ ફિલ્મ ચંદા ઓર બિજલીનું આ ગીત, સ્વર મન્નાડેનો, સંગીત શંકર જયકિશનનું અને શબ્દો નીરજના.

મિત્રો, ઈશ્વર એટલે આપણી જ અંદર વાસ કરતી ઉર્જા શક્તિ, જેને તમે ઈશ્વર કહો, અલ્લાહ કહો, પ્રભુ ઈસુને યાદ કરો કે ગુરુ ગ્રંથ સાહેબને નમો, ભગવાન મહાવીરને જપો કે પછી ભગવાન બુદ્ધનું ધ્યાન ધરો. સર્વ ઉર્જા શક્તિ આપણા મનમાં રહેલી તાકાત જ છે. આપણી આત્મા એ જ પરમ શક્તિ છે, પરમાત્મા છે. માણીએ ફિલ્મ અંકુશનું આ ગીત પુષ્પા પગધારે અને સુષ્મા શ્રેષ્ઠના સ્વરમાં, કુલદીપ સિંહનું સંગીત અને રચના અભિલાષની.

0: મિત્રો, આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરા હોવા જમાના, જેમાં સમય છે એક નાનકડા વિરામનો. તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: आ उनाळामां सुरक्षा सूचनोनुं पालन करो अने लू थी बचो.
4: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
5: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
6: सुबह जलाओ शाम जलाओ
7: देव दर्शन थू.

0: વિભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: Fantastic fun for family.
2: 101.1 MHz.
3: Welcome again, friends. ગુજરા હુઆ જમાનાની હવે આ અંતિમ પ્રસ્તુતિ તરફ આપણે આગળ વધી રહ્યા છે. મિત્રો, ઈશ્વર એક એવી અનુભૂતિ છે જે પોતાના મનમાં વસી જાય છે, રોમ રોમમાં વસી જાય છે. ક્યારેક એમ થાય કે ઈશ્વર સગુણ સ્વરૂપમાં દેખાય તો જીવન ધન્ય થઈ જાય. પણ દોસ્તો, ઈશ્વરને કોઈ પણ રૂપે તમે યાદ કરો, સાચા મનથી પ્રાર્થના કરો તો ચોક્કસ એમના બ્રહ્મરૂપના દર્શન અવશ્ય થાય છે. માણીએ ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાંથી આ સુંદર રચના, સ્વર લતા મંગેશકર અને સાથીઓનો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને રચના પંડિત નરેન્દ્ર શર્માની.

મિત્ર, આ ગીત સાથે જ આજનો ગુજરાત અવાજમાંના કાર્યક્રમ અહીં પૂરો થાય છે. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગી ગયા છે. થોડી જ વારમાં આપ સાંભળશો ફોજી ભાઈનો કાર્યક્રમ જયમાલા.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘૂસણખોરી અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓએ સરહદ પાર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. શ્રી સિંઘે વધુમાં કહ્યું કે માળખાકીય સુવિધાના વિકાસ અને નિર્ણાયક વૈશ્વિક નેતૃત્વથી લઈ એક સશક્ત રાષ્ટ્રીય સુરક્ષાના માળખા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારતની વિકાસયાત્રા પ્રત્યે શ્રી મોદીની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા શ્રી સિંઘે કહ્યું કે રાષ્ટ્ર પ્રત્યે તેમનો અતૂટ સંકલ્પ અને નિસ્વાર્થ સમર્પણ લાખો લોકોને પ્રેરણા આપતું રહેશે. તેમણે કહ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ નો મંત્ર દરેક સ્તર પર શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત અને ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરશે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં સાંચુ બોર્ડર આઉટપોસ્ટ પર પ્રહરી પરિષદમાં સરહદ સુરક્ષા બળ BSFના કર્મચારીઓને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સરહદ પારથી ઉદ્ભવતા જોખમોની સાથે સાથે આવા જોખમોને મદદ કરતા આંતરિક તત્વો પર પણ ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે દાણચોરીમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું કે વ્યાપક સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવા BSF, સશસ્ત્ર દળો, સ્થાનિક વહીવટ અને જાગૃત નાગરિકોને

0: સોશિયલ મીડિયા સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ સનદી જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલકર હશે. શ્રી શાહે કહ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તન લાવી રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકાર છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વસ્તી વિષયક પરિવર્તન પર ઉચ્ચસ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની 3 દિવસની સિક્કિમ મુલાકાત અંતર્ગત ઓર્કેડોરિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ ઓર્કેડોરિયમ ખાતે રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યું. આવતીકાલે રાષ્ટ્રપતિ નાથુલા પાસની મુલાકાત લેશે અને સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. નવી દિલ્હીમાં યોજાયેલી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ક્વાડ રાષ્ટ્રોએ આજે ગઠબંધન કાર્યસૂચીની પ્રગતિની સમીક્ષા કરી અને ઇન્ડો પેસિફિક સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરી. બેઠકના સમાપન બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના અધિક સચિવ કે નાગરાજ નાયડુએ જણાવ્યું કે બેઠકે મુક્ત અને ખુલ્લા ભારત પ્રશાંત ક્ષેત્ર માટે ક્વાડની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. તેમણે કહ્યું કે ચર્ચા ક્વાડ સહયોગના 4 સ્તંભોની આસપાસ કેન્દ્રિત હતી, જેમાં દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકીઓ અને માનવતાવાદી સહાય અને આપત્તિ પ્રતિભાવનો સમાવેશ થાય છે. શ્રી નાયડુએ કહ્યું કે વિદેશી મંત્રીઓએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની આકરી ટીકા કરી હતી. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ક્વાડ એટલે કે ચતુર્ભુજ સુરક્ષા સંવાદના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ડોક્ટર જયશંકરે ભાર મૂકતા કહ્યું કે ભારત પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વિકાસ અને સ્થિરતા માટે પ્રેરક બની રહેવું જોઈએ. તેમણે કહ્યું કે દરિયાઈ લોકશાહી, બહુલવાદી સમાજ અને બજાર અર્થતંત્ર તરીકે ક્વાડ રાષ્ટ્રો મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યે જવાબદારી વહેંચીએ છે. તેમના નિવેદનમાં અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા આ વર્ષના અંતમાં થનાર ક્વાડ દેશોની ઇંધણ સુરક્ષા ફોરમ માટે યજમાની કરશે. જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગીએ તેમના સંયુક્ત પત્રકાર પરિષદમાં હોર્મુઝ સમુદ્ર ધુની મુક્ત અને સલામત નેવિગેશન સુનિશ્ચિત કરવા તેમજ પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવવા માટે રાજદ્વારી પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે જણાવ્યું હતું કે ક્વાડ એ ક્વાડ પાર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશીપ દ્વારા ક્વાડથી પેસિફિક સુધીની અત્યાર સુધીની સૌથી મજબૂત પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ગુજરાતના અમદાવાદમાં આગામી 4-8 જૂન દરમિયાન પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે દેશની પરંપરાગત આરોગ્ય પ્રણાલીને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. વર્ષ 2036 ઓલિમ્પિકનું રમતોનું આયોજન કરવા ભારતની દાવેદારીને ધ્યાનમાં રાખીને યોગાસનને ભવિષ્યની ઓલિમ્પિક રમતોની યાદીમાં સમાવવા પ્રયાસ કરાશે.
1: पहली बार वर्ल्ड योगासना चैंपियनशिप इंडिया में हो रही है, अहमदाबाद में हो रही है. योग भारत के द्वारा दुनिया को दी गई एक अनमोल भेंट भी है और उसको देश और दुनिया में आपके द्वारा प्रसारित हो ताकि हमारा योग, हमारा योगा का दुनिया में महत्व बढ़े.
0: मूड़ीबजारना नियमनकार सेबीना अध्यक्ष तुहिन कांता पांडेये कॉर्पोरेट बेंड બોન્ડ જોખમયુક્ત ન હોવાનું જણાવ્યું. મુંબઈમાં કેર એચ ડેટ માર્કેટમાં સમિટમાં બોલતા સેબીના વડાએ જણાવ્યું હતું કે બ્લોકચેન આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોર્પોરેટ બોન્ડને ટોકનાઇઝડ કરવા એક પાયલોટ પ્રોજેક્ટ પર વિચારણા કરવામાં આવી રહી છે, જેથી સમાધાન કાર્યક્ષમતા, પારદર્શકતા અને સુલભતામાં સુધારો થાય. રશિયાએ યુક્રેન પર 100થી વધુ ડ્રોન અને 2 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યાની યુક્રેનિયન વાયુસેનાએ પુષ્ટિ કરી છે. રશિયાએ રાજદ્વારી મિશનના સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા અપીલ કરી છે અને રહેવાસીઓને લશ્કરી અને સરકારી સુવિધાઓથી દૂર રહેવા કહ્યું છે. રશિયાના વિદેશમંત્રી સેંગે લવરોવે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોન પર વાત કરીને અમેરિકી રાજદ્વારી સભ્યોને કીવમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું. દરમિયાન યુરોપિયન સંઘ, ફ્રેન્ચ, પોલિશ પ્રતિનિધિમંડળોએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ દેશ છોડશે નહીં. પૂર્વ લેબનોનના બેકા ખીણમાં આવેલા મશઘરા ગામ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 12

0: લોકો માર્યા ગયા છે. અમેરિકામાં લેબનીઝ અને ઇઝરાયલના સૈન્ય પ્રતિનિધિમંડળો વચ્ચે યોજાનારી બેઠકના 3 દિવસ પહેલા આ હુમલા થયા છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લા સામે વધુ આક્રમક હુમલાઓની જાહેરાત કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને ભારતીય પુરૂષ ડબલ્સ જોડી સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રાઉન્ડ 16માં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં સિંધુએ ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વરદાનીને હરાવીને ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. દરમિયાન પુરૂષ ડબલ્સમાં ભારતીય જોડીએ પ્રેસલી સ્મિથ અને ચેન્ઝી યીની અમેરિકાની જોડી સામે મજબૂત વિજય મેળવી બીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20માં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થઈ રહ્યો છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રજત પાટીદારની આગેવાની હેઠળની બેંગલુરુની ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 50 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસયાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘૂસણખોરી અને અન્ય કારણસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓની સરહદ પાર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। चित्रलोक कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2007-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે વર્ષ 2007-2008 થી 2014-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોની સત્તાવાર મંજૂરી આપી. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજે 1,500 રૂપિયાનો આર્થિક લાભ થશે.
1: 2007-2008-2014-2015 દરમિયાન ખાંડ મંડળીઓને ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોમાં રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણયથી મને જણાવતા આનંદ થાય છે કે એ ખાંડ મંડળીઓ અને ખેડૂતો માટે 1,500 કરોડ રૂપિયાનો બોજો
0: રાજ્યભરમાં ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી કેરબા એટલે કે મોટા ડબ્બા દીઠ 200 લીટર ડીઝલ અપાશે. ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સરકાર દ્વારા આ અંગે અપાયેલી સત્તાવાર સૂચનાની માહિતી આપી. તેમણે લોકોને ડીઝલની સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી.
1: ખેડૂતોને મુશ્કેલી ન પડે સીઝન છે ત્યારે એમના માટે થઈને 200 લીટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના આપી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ અમારી તમામને વિનંતી છે. પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે.
0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું, રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે. તમામ કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ ગેરરીતિ થશે અને સામાન્ય લોકો તેનું ધ્યાન દોરશે તો સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરાશે. રાજ્યમાં ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણી શરૂ કરાશે. રાજ્ય સરકારની આ જાહેરાત બાદ ખેડૂતો આગામી 10 જૂન સુધી ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી નોંધણી કરાવી શકશે. સત્તાવાર યાદી મુજબ તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ ગ્રામ કેન્દ્રો ખાતે ગામડાના કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક વીસીઈ મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી. અમદાવાદ મેયર તરીકે હિતેશ બારોટ, નાયબ મેયર તરીકે અંજુ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની નિમણૂક થઈ. અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે આવનાર સમયની કામગીરી અંગે માહિતી આપી.
2: અમદાવાદની અંદર 2 કેનાલો હતી, ગોતા ગોધાવી અને ખરીકટ કેનાલ. એનું પણ સારી રીતે આપણે આજે 14-14 અને 10 કિલોમીટરના રૂટનું નિર્માણ થયું છે. એવી જ રીતે આવનાર દિવસમાં સૌથી વધુ સારા કામ અને આવનાર દિવસમાં જે રીતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ જે રમાવાની છે, મને નરેન્દ્રભાઈનું જે સપનું છે એ પૂરું કરવાનો હું પ્રયાસ કરીશ.
0: પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદી, નાયબ મેયર તરીકે મનીષ યાડ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વિક્રમ ઓડેદરા,

0: શાસક પક્ષના નેતા તરીકે હર્ષદ બામણીયા અને દંડક તરીકે ક્રિષ્ના કોઠિયાની વરણી કરવામાં આવી, તો મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણી, નાયબ મેયર તરીકે ચિરાગ રાણપરા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે જયંતિ પડસુંભિયા અને દંડક તરીકે જયેશ દેસાઈની વરણી કરવામાં આવી, જ્યારે નડિયાદ મહાનગરના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલ, નાયબ મેયર તરીકે કલ્પેશ રાવળ, શાસક પક્ષના નેતા તરીકે મેઘના શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરાગ બ્રહ્મભટ્ટ અને દંડક તરીકે પુષ્પા શાહની વરણી કરવામાં આવી. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી વિજેતા ધારાસભ્ય હર્ષદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય સ્વર્ગીય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. ગયા મહિને આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં હર્ષદ પરમારનો વિજય થયો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું, 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. તેમણે કહ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મંત્ર દરેક સ્તરે શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત, ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંક નાયકે આ અંગે પ્રતિક્રિયા આપી.
1: આપકે માધ્યમ છે પૂરી દેશ કી ઓર સે માન્ય પ્રધાનમંત્રી જી કા હૃદય સે આભાર પ્રકટ કરતા હું, અભિનંદન કરતા હું, ઓર ઉનકે નેતૃત્વ મેં દેશ દુનિયા મેં આગે બઢ રહા હૈ, જિસ તરહ સે વો ઓર આગે બઢે, ઓર 2047 મેં જો વિકસિત ભારત કા જો સંકલ્પ માન્ય પ્રધાનમંત્રી ને દેશ કી જનતા કો દિયા હૈ, વો પૂર્ણ કરને મેં દેશ કી જનતા કા આશીર્વાદ સદા ઉન પર રહેગા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે વિશિષ્ટ વ્યક્તિ એટલે કે VIP દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા ભક્તોને અપીલ કરી. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું, મંદિરમાં દર્શન માટે VIP પાસ કે ટિકિટની કોઈ પ્રથા નથી.
2: ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજા વિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે. ટ્રસ્ટમાં VIP કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું VIP દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી.
0: અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 4-8 જૂન સુધી વિશ્વ યોગાસન સ્પર્ધા યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનું આયોજન થવું તે ભારતના પરંપરાગત યોગને વૈશ્વિક રમત તરીકે ઓળખ અપાવવાના પ્રયાસને દર્શાવે છે. ભારતમાં પહેલીવાર યોજાનારી સ્પર્ધાનો હેતુ યોગ અને યોગાસનના જ્ઞાનને પ્રદર્શિત અને પ્રકાશિત કરવાનો હોવાનું પણ શ્રી માંડવીયાએ ઉમેર્યું.
3: पहली बार वर्ल्ड योगासना चैंपियनशिप इंडिया में हो रही है, अहमदाबाद में हो रही है. योग भारत के द्वारा दुनिया को दी गई एक अनमोल भेंट भी है और उसको देश और दुनिया में आपके द्वारा प्रसारित हो ताकि हमारा योग, हमारा योगा का दुनिया में महत्व बढ़े.
0: અમરેલીના જંગલમાં 5 માંથી 2 સિંહના મોત બેબીસિયા વાયરસથી થયાનું જણાયું છે. તેને લઈ વન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું અગ્ર મુખ્ય વન સંરક્ષક જયબાલસિંહે જણાવ્યું.
4: તમામ સિંહના ગ્રુપ છે એના મોનિટરિંગ સતત અમે કરી રહ્યા છીએ. અગાઉથી જે એપ્રિલ માસથી જે બાબતમાં અમે પગલાં લીધેલા હતા અને કન્ટિન્યુઅસલી એનું અમે સતત સ્ટાફ દ્વારા અને ટ્રેકર્સ દ્વારા કે જે ગ્રુપ છે એના ઉપર ધ્યાન આપી રહ્યા છીએ અને વેટરનરી કેરની જ્યાં જરૂર છે ત્યાં વેટરનરી કેર પણ કરી રહ્યા છીએ.
0: રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની યાદી મુજબ હાલ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 42 તેમજ આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. વલસાડમાં કેફી પદાર્થનું કારખાનું ચલાવનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે, આતંકવાદી વિરોધી દળ એટીએસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમે ઓપરેશન ક્લીન અંતર્ગત વાપીમાં ભંગારના

ખરમાં ચાલતું આ કારખાનું પકડી પાડ્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર એક માટે મુકાબલો થશે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આજની મેચમાં વિજેતા થનારી ટીમ સીધી જ આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર 2માં વધુ એક તક મળશે. વર્ષ 2007-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીએ.

0: दुर्गा माँ, इस फिल्म से ये गीत अभी आप सुन रहे थे सुरेश वाडकर, चंद्रानी मुखर्जी और साथियों की आवाजों में। रविंद्र जैन ने इसे लिखा था और उन्हीं का संगीत। रंग तरंग में ये अगली पेशकश। जॉगर्स पार्क फिल्म।
1: आकाशवाणी छे ना पे ट्यून करू छे विविध भारती नो सूरत केंद्र 101.1 FM। અત્યારે અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં રાત્રિના 11:10 અને 12 સેકન્ડ્સ થઈ છે। આ સાથે જ અમારી આજની પ્રસારણ સભાનું સમાપન થાય છે। ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 મિનિટે। ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત હેતલ ભટ્ટને અનુમતિ આપશો। નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ।